0: કાર્યક્રમ ખેતીવાડી હમરવાવારા હિતા કિસાન ભાઈ બોને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
2: રામ રામ.
0: હવે ભાઈ બોનો આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM.
1: આપણા ભાઈ બોનો કે આજે ગરમીના દાડા ચાલી રહ્યા હે.

0: વાતે આપણે ભાઈ બોનો થી ઘણા કાની થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કરો એને પહેલા આપણે ભાઈ બોનો ને હમરાવી દઉં કે મોરે કર આપણી વાતે
1: હોવી અંજલી બોન. તો ભાઈ બોનો હમરતા રેજો આપણું રેડિયો આપણી વાતે વાકટ રેડિયો 90.8 FM માતે.

0: તેજ કોરણ આવી જા તો એ વખત આપણે દેખો હ કે આપણી જે ફસલ હે એ પડવાનો ખતરો રહે હે, પેડ તૂટી જાય હે, સબ્જીને નુકસાન થાય હે, ને આપણે જે કિસાન ભાઈ બોન હે એને આર્થિક નુકસાન ભી થાય હે, કેમ કે એને ખેતર મેં જે પ્લાસ્ટિક પાઇપ હે, ટપક સિંચાઈ પદ્ધતિની વ્યવસ્થા હે, શેડ નેટ હે, ગોદામ હે, એ ભી પ્રભાવિત થઈ શકે.
1: હવે
0: એની ટાઈમ આપણે જે ભાઈ બોન હે એને જાગૃત થવું ઘણું જરૂરી હે, ને આપણે જે ફસલ હે એનો રખરખાવ કરીને એ અણી સમસ્યા થકી વચી શકીએ.
1: હવે અંજલિ બોન એની સાથે આપણે દેખો હોય કે આ ખૂબ સારા વાયરસ આલે હે, આના ખાતી આપણે ફસલ માટે ઘણા કનો નુકસાન થાય હે, જેમ કે ફસલ પડી જાય હે, જેમ કે મોટી મોટી ફસલ રહી હે, મક્કો, ઘેઉં ને ધાન આ સબ મોટી મોટી ફસલ રહી હે, વી જોર મે વાયરસ આલે તો વણાખતી આડી પડી જાય હે, વણાખતી વી વગડી ભી જાય હે, ને વણ ઉત્પાદન ભી કમ થાય હે, આપણે જે ફસલની પત્તી હે ટેની હે વી ભી તૂટી જાય હે, મિટ્ટીનો કટાવ ભી થઈ જાય, જેમ કે આપણે બતાડ્યું કે નમી ભી વે ભી ખરાબ થઈ જાય હે, ને આપણે અભી દેખી રહીએ ગરમીનો મોસમ ચાલી રહ્યો અને ઘણા અક્કાની ફસલ આપણે કિસાન ભાઈ બોને કરી મેંદી હે,
0: હવે
1: અભી અચાનક કોરોના આવી જાય ને વાયરો આવી જાય તે વણંદ ફૂલ બી ગરી જઈ હે, તે આણ ખતું ભી આપણે કિસાન ભાઈ બોને ઘણો આખો નુકસાન થાય હે.
0: હવે
1: ને ભાઈ બોનો એના સાથે આપણને બતાડવું ચાંગા કે આપણે હજુ વાયરસ આલે એણ ખતે આપણને બચાવ હેતે કરી શકું. ભાઈ બોનો આપણે જોરમે વાયરસ આલે વિન બચાવ બદલે આપણે થોડી બધી વાતોનું ધ્યાન રાખવું હે, આણ ખતી કિસાન ભાઈ બોનોની મહેનત ને લાગત રહે વે સુરક્ષિત રહે, ઉત્પાદન મેં ગુણવત્તા બને હે, એને સાથે વણની મિટ્ટીની ઉર્વરક ક્ષમતા હે વે ભી વધે હે, ફસલનું જો મૂલ્ય હે બજાર મેં વો ભી બેતર થાય હે, અગર આપણ ફસલનું અચ્છી તરીકા ખતી બચાવ કરો હતી.
0: હવે મનીષા બોન આપણે દેખો કે આજના ટાઈમે આપણે જે કિસાન ભાઈ બોન હે ખેતી જ નથી કરતો, બલકિ આપણે જે આ મોસમ હે એ તકી ભી લડી રહે હે.
1: હવે
0: આપણે પહેલાના ટાઈમે તો મોસમનું અનુમાન જે હે એ અનુભવ તકી આપણે ભાઈ બોન લગાડી લેતા હતા, પણ અવડેના ટાઈમે મોસમ ઘણી તેજી તકી વધી રહ્યું હે.
1: હવે
0: કિસાનને આ વીક લાગે હે કે ફસલ કટાઈને પહેલે તેજ હવા આવી ગઈ તો એ હું કરીંગા, ખાસ કરીને જે આપણે નાના કિસાન ભાઈ બોન હે એ પ્રભાવિત થાય હે આંતકી, કેમ કે એણ કને સુરક્ષાના સાધન કમ રહે હે, આર્થિક સ્થિતિ કમજોર રહે હે, ને ફસલ ખરાબ થવા બાદ કર્જાનું ડર ભી રહે હે, એની સાથે એણને ફેર તકી ખેતી કરવામાં ભી કઠિનાઈ આવી શકે. ભાઈ બોનો ફસલની સુરક્ષા કરવું આપણે બદલે ઘણું જરૂરી હે, કેમ કે આ આપણી આઈનેસ ને વધાવેગા, બલકી આપણા દેશની ખાદ્ય સુરક્ષા તકી ભી જોડી તકો હે.
1: હવે
0: એને બદલે આપણે કિસાન ભાઈ બોનોને આર્થિક રૂપ તકી મજબૂત થવું હોગા, ગામની અર્થવ્યવસ્થા બહેતર કરવી હોગા, ખાદ્યાન ઉપલબ્ધ થાગા, મહેંગાઈ કમ થાગા, ને કિસાન જે હે એ આત્મવિશ્વાસ તકી બની તકો રહેગા. એટલે ફસલની સુરક્ષા કેવલ આપણે કિસાન ભાઈ બોનોની જિમ્મેદારી નથી, પૂરા સમાજની જિમ્મેદારીનો વિષય હે.
1: હવે અંજલિ બોન આપે સહી કીધું, જેમ કે આપણે કાર્યક્રમને માધ્યમ કરતી આપણે ભાઈ બોનો કરતી વાતે ચાલી રહી હિ, જોર મેં વાયરસ આલે તે વણા ખતે આપણ ફસલનું બચાવ હેતે કરમ, તે આ વાતે આપણ આપણે ભાઈ બોનો કરતી આમસ કરતા રંગ આગી હિ અબર હામળા આગીત ને મોરે કરે આપણી વાતે.
0: હવે તો ભાઈ બોનો આપ હમર તે રેજુ આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.1.

0: કેવું ચમકા કે ગીત કે પહેલા જિંદગી આપણે જાણ્યું કે અંત કે હું નુકસાન થઈ શકે ને આ હરતે આને બચાવવું આપણે બલ જરૂરી હૈ. તો ભાઈ બહેનો આપણને ટેમ ટેમ માટે મોસમની જાણકારી લેતે રહેવું હૈ. આપણે દેખો કે મોબાઈલ રેડિયો અને મોસમ વિભાગની માધ્યમ થકી આપણને મોસમની જાણકારી પહેલા જ ખબર પડી જા કે તેજ હવા આવેગા તો હરતે આપણને આપણી ફસલની રક્ષા કરવી હૈ. એને સાથે કટાઈનો સમયનો ધ્યાન રાખવું હૈ. અગર આપણે ફસલ પાકી ગઈ હૈ તો મોસમ ખરાબ હૈ તો આપણને એને વખત કટાઈ નક્કી કરવું
1: હોવે.
0: એની સાથે આપણે જે સબ્જી હે બેલવાળી ફસલે હે એને મજબૂત બાંસ ને તારનો સહારો લગાડી દેવો હૈ તાકિ તેજ હવા સાલવા બાદ આપણે જે પૌધો હે એ તૂટે નહીં.
1: હોવે
0: જે ખેતર હે

0: પ્રાકૃતિક સુરક્ષાનું કામ કરે છે. એની સાથે આપણે મિટ્ટીની ઉર્વરતાકી બચાવવા બદલે ખેતને નમી બનાવી રાખવી હે, એને બદલે આપણને મલ્ચિંગ કરવી હોગા. એને સાથે ભાઈ બહેનો આપણે કેવું ચંગા કે અવરેના ટાઈમ આપણે વી કહો કે ઘણા જે ભાઈ બહેન હે ઈ શેડ નેટ લગા રહે હે, જેમ તકી આપણી જે ફસલ હે એનો મજબૂતી બની તકી રહે, તો એનો ભી પ્રયોગ આપણે કરી શકો. ભાઈ બહેનો કેવલ એક જ ફસલ માથે આપણને નિર્ભર નથી રહેવું, આપણને અલગ અલગ પ્રકારની ફસલી ભી કરવી હે, જેમ તકી આપણે ફસલ ઉગવાનું જે જોખમ હે ઈ ભી કમ રહેગા. કેમ કે ઘણી વખત એવું થાય કે અગર આપણે એક જ ફસલ માથે નિર્ભર રહો ને આવી કઈ સમસ્યા આવી તો આપણે એક ફસલ ખરાબ થઈ શકે તો આપણે બીજી ફસલ તરીકે ઉત્પાદન મળી શકે, એ તો અગર આપણે એક જ ફસલ માથે નિર્ભર રહો ને ઈ જ ખરાબ થઈ ગઈ તો આપણને કાંઈ ભી નહીં મળી પાકા. એટલે આપણે મિશ્રિત ખેતીને અપનાવવું હે, તાકી અગર આપણને એક ફસલ મેં નુકસાન થાગા તો બીજી ફસલ થકી આપણને કાંઈ ને કાંઈ તો મળી શકે.
1: હવે અંજલિ બોને આપે સહી કીધું, એને સાથે આપણે ભાઈ બોનને એવી ફસલ

0: ફસલ ને વી બી સુરક્ષિત રહે એની સાથે ભાઈ બોનો આપણે મલ્ચિંગ કરવી હે હુક્કો સારો પત્તી અને પ્લાસ્ટિક જેવો જી રહે વણાખતી આપણે ઢાંકી નાખવો હે જેણ ખાતી મિટ્ટી ખાતી ફસલ ઉકડેગા નહીં એને સાથે ભાઈ બહેનો આપણે સમય માટે સિંચાઈ કરવી હે. અંજલિ બોલો આપણે દેખો કે અગર મોસમ ખરાબ હે એવા ટાઈમે આપણે ખેતમ પાણી નહીં પાવવી. અગર એવા ટાઈમે આપણે પાણી પાંગત આપણે કોરોણો સાલેગત વણાખતી ફસલ આડી પડી જાય અને ખરાબ થઈ જાય. અગર આપણે ખબર હે કે બે ત્રણ દાડમ કોરોણો નકળવાળું હે મોસમની જાણકારી આપણે કે નહીં તો આપણે વેન સો હાથ દાડે પહેલું આપણે પાણી પાઈ દેવું હે. તો વણાખતી આપણે દેખો કે જગા હુકાઈ જાય અને આપણે જે ફસલ હે વણી જડે બી મજબૂત થઈ જાય તો વણાખતી આપણે ફસલ હે વે પડેગા નહીં.
1: હવે મનીષાબુન આપણે સહી કીધું આપણે દેખો હા કે આ જે તેજ કોરોના સાલે એ કેવલ મોસમી ઘટના નથી બલ્કે આપણે કિસાનોની મહેનતની પરીક્ષા ભી હે. સહી વખત ખેતમાં ફસલ ઉભી રહે હે તો આપણે કિસાનોનું હપનું ઉમેદને પરિવારને ભવિષ્ય તો ક્યાં જરૂર તો કરું એટલે આની સુરક્ષા કરવું આપણે કિસાન ભાઈ બહેનો પહેલા ઘણું જરૂરી હે. આ જરૂરત કેવલ ખેતી કરવાની નથી બલ્કે સમજદારી તકી ખેતી કરવાની હે. મોસમને બદલાવને સમજવું હોગા અને ખેતીમાં આપણે જે તરીકા હે પરંપરાગત એને આપણને અપનાવવું હોગા. જાગૃત કિસાન જે હે એ મજબૂત તૈયારી કરેગા સહી જાણકારી લેગા તો નુકસાન એને કમ થાગા. કેમકે ફસલની સુરક્ષા કેવલ ખેતીને બચાવવાનો પ્રયાસ નથી બલ્કે આવાવારી પેઢીને બદલે ભોજન ગામની અર્થવ્યવસ્થા ને દેશને ભવિષ્યની સુરક્ષાની ભી જિમ્મેદારી હે.
0: હવે અંજલિ બોન આપે સહી કીધું કે જેમ કે આપણે કાર્યક્રમને માધ્યમ કે આપણે કિસાન ભાઈ બહેનો કે આના વિશે માટે ઘણા અક્કાની વાતે થઈ ગઈ ની હવે ટાઈમ બી થઈ જ કાર્યક્રમ કરતી સૂટો પડવાનો સૂટો ત્યાં પણ પડે પણ જાતક હતી પેલે એક બીજું ગીત સાંભળાવી દે આપણે ભાઈ બહેનોને.
1: હવે તો ભાઈ બહેનો હમરા ગીત મરે પડે સૂટો

0: બહેન બોનો ગીત ત્યાં આવીશું પૂરું અણસ ગીત હાથે સૂટો પડ આપે અમારું આજનો કાર્યક્રમ કેવું લાગ્યું એને બારે અમે આપ અપડા રાય સુજાવ અમને આલી શકો અમારે આના પતા માટે
1: હવે બહેન બોનો લખી લો અમારું પતું હે કાર્યક્રમ ખેતી વાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા આના ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બહેનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માટે એક નવા વિષયને હાથે તાર હુદી
2: રામ રામ રામ રામ

0: ભાઈ ને બોલો, આપે ક્યારે વિચાર કર્યો હોય કે જૈયા પેડ ની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હા રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હો ભાઈ, અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણે ધરતી ને જીવનદાન આલંગા.
1: હોવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો. હોવે
0: આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત.
2: અરે ગોરી, ઇતની સુસ્ત ક્યું દેખ રહી હો? કુછ ખાયા પિયા નહીં હે ક્યા?
3: અરે દીદી, ક્યા કરું, કુછ ખાને પીને કા તો મન હી નહીં કરતા હે મેરા.
2: અરે ગોરી, યે તો ગર્ભાવસ્થા મેં હોતા હી હે. જી મચલાયેગા, ખાને કા મન નહીં કરેગા, પર અભી તો ખાના જ્યાદા જરૂરી હે. ઓર ખાને મેં ભી તુમ્હે દૂધ, દહી, દાલે, હરી સબ્જિયાં ખાની ચાહિયે. ઇસસે તુમ્હારે બચ્ચે કા વિકાસ બહોત અચ્છે સે હો પાયેગા.
3: અરે વાહ દીદી, અગર યે સબ ખાને સે બચ્ચે કા વિકાસ અચ્છા હોગા તો મેં આજ સે હી દૂધ પીના શરૂ કર દૂંગી ઓર સાથ મેં હરી સબ્જિયાં ઓર દાલ ભી ખૂબ ખાઉંગી.
2: યે હુઈ ના બાત ગોરી.
1: યાદ રહે, ગર્ભાવસ્થા મેં સબસે જરૂરી હે પોષક ખાના. વાગર રેડિયો દ્વારા જનહિત મેં પ્રસારિત.
4: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગર રેડિયો 90.8 FM.

0: કાર્યક્રમ ઘુમર હમરવાવારી અમર હિત બોનને આપની બોન મનીષા ને આપની બોન અંજલીનું રામ રામ. હવે બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરું હું અમારે આજની કાર્યક્રમ ઘુમર મેં.
1: હવે બોને લઈને હાજર થઈ ગયો હું કાર્યક્રમ ઘુમરને લઈને એના વિશે હાથે. મનીષા બોન, આ કાર્યક્રમમાં આપણે બોને થકી વાતચીતનો વિષય હૈ કે આપણી જે બોને હૈ એ ખુદને ઘણી વખત કમ હમસી લે હૈ કે મો આ નથી કરી શકતી, મો પેલું નથી કરી શકતી. તાસ કાર્યક્રમમાં આપણે બોનને આપણે ઈસ કહેવા કે આપણને ખુદને કમ નથી હમસવું, આપણે બી ઘણા કની ચીજે કરી શકો. તો વાતે આના વિશે માટે ઘણા કની થાયંગા કે આપણી બોને જે હૈ એ ખુદને કમ ને આકી ને હરતે આપણા જીવનમાં આગળ વધી શકે એમ હવે. તો વાતે તો ઘણા કની થાયંગા, પણ કાર્યક્રમની શરૂઆતમાં આપણા ભાઈ બોનને હમરા વિદા ગીતને મોડે કરા આપણી વાતે.
0: હવે અંજલિ બોન તો ભાઈ બોનો હમરતા રેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8.

0: શિક્ષા, વિજ્ઞાન, રાજનીતિ, ખેલ, કલા અને સબ મે આપણી પહેચાન બનાવી રહી હે. એને બાવજૂદ આપણી બોનો ને હમો આવે એક બિહેવિયર ખુદ ને કમ હમજા મંડી જાય. આ કેવળ વ્યક્તિગત કમજોરી નથી અંજલિ બોન, બલકે એક સામાજિક, સાંસ્કૃતિક, માનસિકતા નું પરિણામ બી હે. જયારે આપણી બોન આપણી ક્ષમતા ને કમ હમજા મંડે ત્યારે બી આપણે અવસર ખુદી પસાડી હટી જાય હેમ. આપણે સપનાઓ ને સીમિત કરી લે ને આત્મવિશ્વાસ ને બી કમ કરી લે હેમ. એને સાથે અંજલિ બોન આપણે દેખો હું કે પહેલા ટાઈમે આપણે બોને એવી પુરુષ કતી કમ હમજતી હતી ખુદ ને. હોસતી હતી કે મતલબ ઘરવાળો હોસતો હતો કે આપણે બોને શું કરી શકીએ, આ તે ઘરને કામ તો કે સીમિત એમ. આની સોચે આપણે બોને મનની ધારણાને સીમિત કરી નાખ્યું. બાલપણ ખતી સંજલીબોન આપણે દેખો કે આપણે બોનને સમજાડ્યું જાય કે વી પુરુષને બરાબર નથી કરી શકતી હે, વર્ણન બરાબર કામ નથી કરી શકતી હે. તે આસ જે ધારણા હે વે આપણે બોનને આત્મવિશ્વાસને પ્રભાવિત કરે હે.
1: હવે મનીષાબોન આપણે દેખો કે આપણી જે બોને હે એને કની ઘણા આકાના અવસર હે. શિક્ષા, રોજગાર, નેતૃત્વ, ખેલ, વિજ્ઞાન ને હર ક્ષેત્ર મે આપણી જે બોને હે એ આપણે પહેચાન બનાવી દી હે. પણ એને સામને એક સમસ્યા આવીને ઉભી થઈ જા એ હે કે એ ખુદને બીજા તકી કમ માની લે હે.
0: હવે
1: ઘણા તની એવી બોને હે જે એના કારણ આપણી જે એની ક્ષમતા હે, એના મે જે પ્રતિભા હે, યોગ્યતા હે, એને ઓળખતી નથી ને ખુદને બીજા તકી કમ સમજી લે હે. આ સમસ્યા કેવળ વ્યક્તિગત સ્તર માટે સીમિત નથી, બલકે આપણે દેખો કે સમાજ, પરિવાર ને આવાવારી જે પેઢી હે એને માટે ભી અસર નાખે હે. જે વખત એક બોન ખુદ ને કમ સમજે હે તો એ આપણા જે હપન હે એણ તકી વાઈ વૈસા ને એને સાથે આપણે દેખો કે આપણી જે બોને હે એણને એની સોચ તકી બહારતે નીકળવાની જરૂરત હે ને આત્મવિશ્વાસ તકી ભર્યું જીવન એણને જીવવો હોકા.
0: હવે
1: અગર આ એસ વાત કરો કે ખુદને બીજા તકી કમ સમજવાનું હું મતલબ હે તો એનો મતલબ હે કે આપણે આપણી યોગ્યતા, ક્ષમતા ને મહત્વ નથી આપતા.
0: હવે
1: આપણે આને ઘણા રૂપમ દેખી શકો, જેમ કે હું આ નથી કરી શકતી જેવી સોચ. ઘણી વખત આપણે દેખો હો કે આપણી જે ઉપલબ્ધિ હે તે નાની હે, બીજા તકી આપણે તુલના કરતો, નિર્ણય લેવા તકી ડર ને બીજાને રાય આલવા તકી બી આપણે પીસ. તો આ કુછ એવી આદતે હે જે આપણે માનસિક સ્થિતિ ને પ્રભાવિત કરે હે ને ધીરે ધીરે આપણા જીવન ને પૂરી તરીકા તકી પ્રભાવિત કરી શકે હે.
0: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો કે આપણી બોને એવી અક્ષર આપણે ખુદ ને બીજા કદી કમ સમજી લે હે, ચાહે વો રંગ રૂપ હો, કરિયર હો યા જીવન શૈલી હો. સોશિયલ મીડિયા ની પ્રવૃત્તિ આજે આપણે દેખી રહી તે અબીના ટાઈમ મે બડી રહી હે, જ્યાં હર કોઈ મનક હે વો આપણી પક્ષ ને બહેતર બનાવવા બદલે મંડ્યું હે. એણ ખતે મહિલા ની જે વે સોચ હે વે ભી પસાડી રહી ગઈ ને વે બીજે ખતે આપણે ખુદ ની તુલના કરે હે. એને સાથે આપણે દેખો કે આપણી બોને હે વી અસફળતા ખતે ડરી જાય હે. આપણી બોને કઈ વખત હોસી હે કે અગર હું અસફળ થઈ ગઈ તે આ લોક માર બારા મે હું હોસી ગા, હું નથી કરી શકતી એમ કરીને વી પ્રયાસ કરવો ભી છોડ નાખી વેસ મે ને આ ખુદ ને સ્વીકાર ભી નથી કરતી હે. આપણી કમીઓ ને દેખી ને ભી વણને નજરઅંદાજ કરી દે હે. આ જ કારણે અણાખતી આપણે બોને પસાડી રહી જઈ વણને આત્મવિશ્વાસ ભી કમ થઈ જાય ને ભી આત્મનિર્ભર નથી બની પાતી.
1: હવે મનીષા બોન આપે સહી કીધું તો અણી પ્રકાર થકી આજે કાર્યક્રમ માં આપણે ઘણી અસલ તરીકા થકી એ જાણી રહો કે આપણી જે બોને હે એ બીજા થકી ખુદ ને કમ સમજવું, હરતે બંધ કરી ને આ જે આદત હે એ એણને જીવન ને હરતે હદારી શકે. તો આ વાતે આપણે અગાડી કાર્યક્રમને માધ્યમ થકી આપણી બોને થકી હમસ કરતા રંગા. પણ મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણી બોને આપણે ગીત હમરાવી દો.
0: હોવી અંજલિ બોન

0: મોને ગીતતા આઈશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી પાછો ફરો કાર્યક્રમ ઘૂમર મેં જેમ કે ગીત થી પહેલા આપણે જાણ્યું કે આપણે બીજે થકી ખુદને કમ હરતે હમસી રહો ને આના હું હું કારણ થઈ શકે. આઈશ વાત કરો કે અગર આપણે બીજે થકી ખુદને કમ હમસો તો આનો શું પ્રભાવ પડે હે. આપણે જે કહો બોલો કે આપણો આત્મવિશ્વાસ કમ થઈ જા, આપણે જે અવસર આપણને મળી રહે હે એમે ભી આપણને નુકસાન થઈ શકે, માનસિક તણાવ ને ચિંતા વધી શકે ને બીજા માટે આપણી નિર્ભરતા હે એ ભી વધી સા ને આપણું જે જીવન હે આપણે ખુશી તકી નહીં જીવી શકો. તો આ કેવલ એક બોન ને બલ્લસ નથી, એ એને પરિવાર ને સમાજ ને ભી પ્રભાવિત કરી શકે. હવે આયસ વાત કરો કે અણી સમસ્યા તકી આપણે હરતે વચ તો આપણી બોનો ને જુએ કે એ એને ખુદ ની પહેચાન બનાવવું હિકે. હર બોન મેં કાંઈ ને કાંઈ અસલ વાત રહે હે, કોઈ અચ્છું બોલે હે તો કોઈ અચ્છું લખે હે તો કોઈ અચ્છું નેતૃત્વ કરી શકે. તો આપણી બોનોને આપણી જે ખૂબી હે એને ઓળખવું હોગા ને રોજ એને માટે કાર્ય કરવાની જરૂરત હે. ને જે વખત મનીષા બોન આપણી બોન એની વાતને સમજી જાયગા તો આપણે દેખાંગા કે આપણી જે બોને હે ખુદની પહેચાન અલગ તરીકા થકી બનાવી શકેગા. આપે ભી દેખ્યો હોગા કે ઘણી બોને આપણે ટાઈમ મેં એવી હે જે મહેંદી અચ્છી બનાવે હે તો બીજી સૂર્ય ને મહેંદી હિકાડી રહી હે, કેને એકને સિલાઈ અચ્છી આવે તો એ બીજી બોનને સિલાઈ હિકાડી રહી હે, કેને એકને પાર્લર નું કામ અચ્છું આવડે તો એ પાર્લર બી હિકાડી રહી હે. તો આમ કરીને આપણી જે બોને હે એ અલગ અલગ ક્ષેત્ર મેં આપણી જે પહેચાન હે એ બનાવી રહી હે. ને આજે કાર્યક્રમ મેં આપણે આના વિશે માટે એટલા વાત કર રહો હું કેમ કે ઘણા કાની એવી બી બોને હે જે અવડે બી આપણી જે પ્રતિભા હે આપણી જે ક્ષમતા હે એને ઓળખીને એને માટે કામ નથી કરી રહી. તો એને સમજવું હોગા કે અવડે બી ટાઈમ હે કે આપણે આપણા જીવનને હરતે બદલી શકો, હરતે હધારી શકો ને ખુદને પગો માથે ઉભો થઈને આત્મનિર્ભર બની શકો.
1: હુવી અંજલિ બોન એને સાથે સમાજ ને પરિવાર ની બી અણામાય ભૂમિકા રહે. પરિવાર ને સમાજ અગર આપણે બોન ને પ્રોત્સાહન કરેગા તે વે આપણે ખુદ ને પ્રયાસો ને સહારના કરેગા, જણા ખતે વણ આત્મવિશ્વાસ બળેગા. એને સાથે આપણે બોન ને શિક્ષા રોજગાર ને નિર્ણય લેવાનું બી બરાબર અધિકાર મળવો જોઈએ. જયારે વણે અવસર મળેગા તારે સુધી આપણી ક્ષમતાઓને સાબિત કરી શકેગા. અંજલિ બોન આપણે દેખો કે જયારે સમાજ ને સફળ બોન ની કહાની આપણે હામો આવે તે વણાખતી આપણી બીજી બોનેરી વિહોત પ્રેરિત થાય હે, વે આગળ વધવાની કોશિશ કરી હે. વણાખતી વી બી હોસી હે કે આ બાકી બોને વીતી આ સબ કરી શકે તો અમે કેમ નથી કરી શકતી, એમ કરીને બી વી આગળ વધવાની કોશિશ કરે. તે એક બોને કાંઈ બી આવે તો બીજી ની કાઢેગા તે વેન દેખીન વે બી આગળ વધેગા.
0: એટલે આપણને કારે બી આપણી તુલના બીજે તકી નથી કરવી ને બીજે તકી આપણને કમ નથી સમજવું. આપણે બી આપણે જીવનની નાના નાના લક્ષ્ય બનાવવા હે ને લક્ષ્ય બનાવીને એના માટે કામ કરવું શરૂ કરવું હે. આપણને આપણી આવાજ બી ઉઠાવી હે. જે વખત જરૂરી હો તો આપણને આપણી વાત રાખવી હોગા, ચાહે પરિવાર હો કાર્યસ્થળ હો યા સમાજ, હર જગ્યા આપણને આપણી રાય મેળવી હોગા. શરૂઆતમાં તો આપણે દેખો કે આપણને ડર લાગે પણ ધીરે ધીરે આ આપણી આદત બની જાય ને આ જ આપણે સફળતાની પહેલી સીડી કહેવાય હે. અને આપણે દેખો કે અસફળતાનો કોઈ અંત નથી, બલ્કિ હર મોકા થકી આપણને કાંઈ શીખવાની કોશિશ કરવી હોગા. હર ગલતી આપણને વધારે મજબૂત બનાવે હે ને આપણે દેખો કે સફળ જે મનક રહે હે પહેલાના ટાઈમે એ ભી ઘણી વખત અસફળ થઈને સફળ બને હે. એટલે આપણને મહેનત કરવા તકી વાય નથી રહેવું ને આપણને આપણા જીવનમાં ઘણા કાની મહેનત કરીને આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવું હે. ને આપણે હાથે આપણને બીજાને બી સન્માન આપવું હોગા. આપણે દેખો કે આપણને એવા મનકની સંગતિ બનાવી હે જેને સોચ સકારાત્મક હોય. આપણને એને જીવન તકી પ્રેરણા લઈને આપણે જીવનને હધારવું હોગા. બોને આપણે કેવું ચંગા કે આ કેવલ આપણી બોનોની જિમ્મેદારી નથી, બલકે સમાજની બી જિમ્મેદારી હે કે સૂર્યને બરાબર એનો અવસર આલે, એને શિક્ષા નિર્ણય લેવાનું સન્માન આલે, સકારાત્મક વાતાવરણ બનાવીને રાખે. કેમ કે જે વખત સમાજ સહયોગ કરેગા તે વખત જ એક બોન વધારે આત્મવિશ્વાસી બની પાગા.
1: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો કે જે શિક્ષા હે આપણે બોનને આત્મનિર્ભર બનાવે હે. અગર આપણે બોન શિક્ષિત રહેગા આપણે ખુદના અધિકાર અને ક્ષમતાઓમાં બી જાગૃત થાયગા. આપણે દેખો કે એક શિક્ષિત બોન રહે હે આપણે નિર્ણય ખુદ લઈ શકીએ.

0: આપણે જીવનને બહેતર દિશા લઈ શકીએ એની સાથે જાગૃત કાર્યક્રમને માધ્યમથી બી આપણે બીજી બોનને બી જાગૃત કરી શકીએ. વર્ણન કહી શકીએ કે બી ઘણા ખતી કમ નથી હેમ. એને સાથે આપણે બોનોને કેવું ચાંગા કે વણને ખુદ ખદી બી પ્રેમ કરવું હેમ. ખુદને સન્માન આપવું બી જરૂરી હે બોનો. જ્યારે આપણ ખુદને મહત્વ આલંગા તારે બીજો મનક હે બી આપણે હાથે ખડરીંગા કે વણા કતો આપણે આત્મવિશ્વાસ બી બળેગા. આત્મસન્માન ને આત્મશક્તિ આપણે આવેગા. એને સાથે આપણ હર ચુનૌતીનો સામનો બી આસાની ખતી કરી શકંગા ને આના ખતી આપણે તાકાત બી મળેગા આગળ વધવાની.
1: મનીષા આપણે સહી કીધું. આપણે દેખો કે આપણી જે બોને હે એ હર ક્ષેત્ર મેં કામ કરી શકે. બસ એને એની તાકતને ઓળખવાની જરૂરત હે.
0: જે
1: વખત આપણી બોને ખુદને કમ આંકવાની જે આદત હે એને બદલી લેંગા તે વખત એ ખુદ માથે વિશ્વાસ કરી પાએંગા તો એ ન કેવલ આપણી જિંદગી બદલેગા બલકે સમાજને બી પ્રેરિત કરી પાએંગા. એટલે હવે ટાઈમ આવી ગયો હે કે આપણી બોનને આપણે મયની આવાજને સાંભળવું હે, આપણી ક્ષમતાને ઓળખવું હે ને આપણે ખુદ માથે વિશ્વાસ કરવો હે. જે વખત આપણે સોચો હો જે વખત આપણે જેટલું સોચો હો એટલું એટલી વધારે આપણે મય ક્ષમતા આવે હે. જે વખત આપણે ખુદ માથે વિશ્વાસ કરવું શરૂ કરી દો તો આપણે દેખો હો કે આપણે ખુદ આપણે જીવનને બદલી શકો ને દુનિયાને આ સાબિત કરી શકો કે આપણે બી આપણા જીવનમાં કાંઈ કરી શકો હો.
0: હવે અંજલિબોન આપે સહી કીધું તો કાર્યક્રમને માધ્યમથી આપણે આપણે બોનો કતી આના વિશે માટે ઘણા આપવાની વાત થઈ ગઈ હે. અબર ટેમ બી થઈ જ્યો આપણે કાર્યક્રમ પછી સૂટો પડવાનું.
1: હવે
0: સૂટો તે પડે પણ જાતક હતી પહેલ એક બીજું ગીત સાંભળી લો.
1: હવે તો બોને હમરા આ ગીત

0: ગીત સાથે સમય કાર્યક્રમ ઘુમર થકી પડો છૂટો. આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ અમને રાય સુઝાવ આપી શકો અમારે અણપતા માટે.
1: હવે ભાઈઓ બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈ બનુ ફેરે મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવી શને હાથે તારું દી.
1: રામ રામ રામ રામ.

0: ભાઈને બોલો, આપે ક્યારે વિચાર કર્યો હોય કે ઝૈયા પેડની છાંવમાં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે? ઝીણી હવામાં આપણે હા રહો એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે
0: આજે નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
0: ભાઈને બોલો, આપે ક્યારે વિચાર કર્યો હોય કે ઝૈયા પેડની છાંવમાં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે? ઝીણી હવામાં આપણે હા રહો એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડને રહેંગા તો આપણે હરતે જીવંગા.
1: પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે.
0: એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે
0: આજે નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત. જાગૃતિ બોલ, આપે ક્યારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય?
2: નાના અંજલિ બોન, હું થા ગા?
1: અરે જાગૃતિ બોન, આપણી જે નદી હે એ હુકી જાયંગા, ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
2: ઓ અંજલિ બોન, એટલે જ મન કા કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
1: હોવે જાગૃતિ બોન, હર બુંદ મેં આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
2: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લું નહીં રાખવું, બારિશને પાણીનો સંગ્રહ કરવો, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
1: હવે હવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બૂંદનું મોલ આપણે જાણો.
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.

0: આવી જા, તઈ વખત આપણે દેખો હ કે આપણી જે ફસલ હે ઈ પડવાનો ખતરો રહે, પેડ તૂટી જાય હે, સબ્જીને નુકસાન થાય હે, ને આપણે જે કિસાન ભાઈ બોન હે એને આર્થિક નુકસાન ભી થાય હે. કેમ કે એને ખેતર મે જે પ્લાસ્ટિક પાઇપ હે, ટપક સિંચાઈ પદ્ધતિ ની વ્યવસ્થા હે, શેડ નેટ હે, ગોદામ હે, ઈ ભી પ્રભાવિત થઈ શકે.
1: હવે
0: એની ટાઈમ આપણે જે ભાઈ બોન હે એને જાગૃત થવું ઘણું જરૂરી હે, ને આપણે જે ફસલ હે એનો રખરખાવ કરીને ઈ અણી સમસ્યા તકી વચી શકીએ.
1: હવે અંજલિ બોન, એની સાથે આપણ દેખો હો કે આ ખૂબ ઝાદા વાયરસ આલે હે, અણા ખતે આપણે ફસલ માટે ઘણા આકારનું નુકસાન થાય હે. જેમ કે ફસલ પડી જાય હે, જેમ કે મોટી મોટી ફસલ રહી, મક્કો, ઘેઉં ને ધાન, આ સબ મોટી મોટી ફસલ રહી, વી જોર મે વાયરસ આલે વણા ખતે આડી પડી જાય હે. વણા ખતે વી વગડી ભી જાય હે, ને વણ ઉત્પાદન ભી કમ થાય હે. આપણે જે ફસલ ની પત્તી હે, ટેની હે, વી ભી તૂટી જાય હે. મિટ્ટી નો કટાવ ભી થઈ જાય, જેમ કે આપણે વતાડ્યું, નમી ભી વે ભી ખરાબ થઈ જાય એમ. ને આપણે અભી દેખી રહીએ ગરમી નો મોસમ ચાલી રહ્યો, ઘણા અક્કાની ફસલ આપણે કિસાન ભાઈ બોને કરી મેંદી હેમ.
0: હવે
1: અભી અચાનક કોરોના આવી જાય, વાયરો આવી જાય, તે વણંદ ફૂલ બી ગરી જાય હેમ. તે આણખતું બી આપણે કિસાન ભાઈ બોને ઘણો આખો નુકસાન થાય હેમ.
0: હવે
1: ભાઈ બોનો એના સાથે આપણને વતાડવું ચાંગા કે આપણે હજુ વાયરો ચાલે એણ ખતે આપણને બચાવ હેતે કરી શકો. ભાઈ બોનો, આપણે જોર મે વાયરો ચાલે વિન બચાવ બદલે આપણે થોડી બધી વાતોનો ધ્યાન રાખવું હેમ. આણખતી કિસાન ભાઈ બોનો ની મહેનત ને લાગત રહે, વે સુરક્ષિત રહે, ઉત્પાદન મે ગુણવત્તા બને હે, એને સાથે વણ ની મિટ્ટી ની ઉર્વરક ક્ષમતા હે વે ભી વધે હે, ફસલ નું જો મૂલ્ય હે બજાર મે વો ભી બેતર થાય હે. અગર આપણ ફસલ નું અચ્છી તરીકા ખતી બચાવ કરો હતે.
0: હવે મનીષા બોન, આપણે દેખો હો કે આજ ના ટાઈમ ને આપણે જે કિસાન ભાઈ બોન હે ખેતી જ નથી કરો, બલ્કી આપણે જે આ મોસમ હે એન તકી ભી લડી રહે હે.
1: હવે
0: આપણે પહેલાના ટાઈમ મે તો મોસમ નું અનુમાન જે હે ઈ અનુભવ તકી આપણે ભાઈ બોન લગાડી લેતા હતા, પણ અવડેના ટાઈમ નું મોસમ ઘણી તેજી તકી બદલી રહ્યું હે. કિસાન ને આ વીક લાગે હે કે ફસલ કટાઈ ને પહેલે તેજ હવા આવી ગઈ તો ઈ હું કરીંગા.

0: ડરબી રહે હે એની સાથે એણને કઈ રીતે કી ખેતી કરવામાં ભી કઠિનાઈ આવી શકે હવે બાઈનબોનો ફસલની સુરક્ષા કરવો આપણે બલ્લે ઘણો જરૂરી હે કેમ કે આ આપણી આઈનેસ ને વધાવેગા બલ્કિ આપણા દેશની ખાદ્ય સુરક્ષા તકી ભી જોડ તકો હે એને બલ્લે આપણે કિસાન ભાઈ બોનોને આર્થિક રૂપ તકી મજબૂત થાવું હોગા ગામની અર્થવ્યવસ્થા બહેતર કરવી હોગા ખાદ્યાન ઉપલબ્ધ થાગા મહેંગાઈ કમ થાગા ને કિસાન જે હે ઈ આત્મવિશ્વાસ તકી બને તકો રહેગા એટલે ફસલની સુરક્ષા કેવલ આપણે કિસાન ભાઈ બહેનોની જિમ્મેદારી નથી પૂરા સમાજની જિમ્મેદારીનું વિષય હે
1: હવે અંજલિબોન આપે સહી કીધું જેમ કે આપણે કાર્યક્રમને માધ્યમ કતે આપણે ભાઈ બહેનો કતે વાતે ચાલી રહી હી જોર મે વાયરસ આલે તે વણા કતે આપણ ફસલનો બચાવ હેતે કરો તે આ વાતે આપણ આપણે ભાઈ બહેનો કતે આમસ કરતો રંગ આગી ભી અબર હામળા આ ગીતને મોરે કરે આપણી વાતે
0: હવે તો ભાઈ બહેનો આપ હમરતે રેજુ આપણો રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8

0: शिवपुरुन और गीत बात एक वक्त फिर अपना पास फरो कार्यक्रम खेती बाड़ी में जिम के मनीषा बुन गीत की पहले अपने जाने रहते आज वधारे कोरोना वीसा इन तक अपने फसलों की सुरक्षा हरते करी सको बहन बोनो अमे आपने कहू चंका कि गीत की पहले जिम की अपने जाणू के अंत की हूँ नुकसान थी सके ने हरते आने बचाव अपने बल्ले जरूरी है तो बहन बोनो अपना ने टेम टेम माते मौसम की जानकारी लेते रहू है अपने दी कहो कि मोबाइल रेडियो ने मौसम विभाग ने माध्यम थकी अपना ने मौसम की जानकारी पहले से खबर पड़ी सा कि तेज हवा आवेगा तो हरते अपना ने अपनी फसलों की रक्षा करनी है इन्हें साथ कटाई नो समय नो ध्यान रखू है अगर अपने फसल पाकी गई है तो मौसम खराब है तो अपने ने एनी वक्त कटाई नहीं करवो इन्हें साथे अपने जी सब्जी हैं बेल वाली फसलें हैं इनमें मजबूत बांस ने तार नो सहारो लगाड़ी देवो है ताकि तेज हवा सालवा बाद अपने जो पौधे हैं ये टूटे नहीं जे खेतर हैं इन्हें मेड माते अपने ने पेड़ पौधे लगाड़वे हैं जिंद की हवा की गति कम रहे जिम के अपने नीम शीशम बबूल आना पेड़ लगाड़ी सक जो प्राकृतिक सुरक्षा नु काम करे है इन्हें साथ अपने मिट्टी ने उर्वरता की बचावा बल्ले खेत में नमी बनावी राखी है इन्हें बल्ले अपना ने मल्चिंग करवी होगा इन्हें साथ भाई बहनों आपने कहव चाहूंगा कि अवरेना टाइम में अपने देखो कि घना जो भाई बहन है ये शेड नेट लगा रहे हैं जिंद की अपनी जो फसल है इनमे मजबूती बनी तकी रहे तो इनो भी प्रयोग आपने करी सको बहन बोनो केवल एक फसल माथे आपने निर्भर नहीं रहू आपने ने अलग अलग प्रकार की फसल भी करवी है जिन तकी आपने फसल उगवानो जो जोखिम है ये भी कम रहेगा क्योंकि घनी वक्त यू था कि अगर आपने एक फसल माथे निर्भर रहो ने आवी कहीं समस्या आवी तो आपने एक फसल खराब थी जागा तो अपने बीजी फसल तक उत्पादन मिली सका अगर अपने एक फसल माते निर्भर रहो ने ईज खराब थी गई तो अपने कहीं भी नहीं मिली पागा इतने अपने मिश्रित खेती ने अपनाव है ताकि अगर अपने एक फसल में नुकसान था गा तो बीजी फसल तक अपने कहीं ने कहीं तो मिली सका
1: હવે અંજલી બોને આપણે સહી કીધું એને સાથે આપણે ભાઈ બોનને હે એવી ફસલ જી રહી જેમ કે ટમાટર ને મિર્ચન અંગૂર જી રહી અણને સહારો આલવો હે જેમ કે આપણે ઘરનો લાકડો રહી બાંસ રહી વેણે સહારે આપણે પોદને હે વી ઉભો રાખ દેવો હે ને વણાખતે આપણે જી ઘરનો પોદો હે વી પડે નહીં ને ફસલ ને વી બી સુરક્ષિત રહે એને સાથે ભાઈ બોનો આપણે મલ્ચિંગ કરવી હે હુક્કો સારો પત્તી અને પ્લાસ્ટિક જેવો જી રહી વણાખતી આપણે ઢાંકી નાખવો હે જેણ ખાતી મીઠી ખાતી ફસલ ઉકળેગા નહીં એને સાથે ભાઈ બહેનો આપણે સમય માટે સિંચાઈ કરવી હે અંજલી બહેનો આપણે દેખો કે અગર મોસમ ખરાબ હોય એવા ટાઈમે આપણે ખેતમ પાણી નહીં પાવવી અગર એવા ટાઈમે આપણ પાણી પાંગા તો આપણે કોરોણું સાલેગત વણાખતી ફસલ આડી પડી જગા ને ખરાબ થઈ જગા અગર આપણે ખબર હે કે બે તીન દાડમ કોરોણું નકળવાળું હે મોસમની જાણકારી આપણે કે નહીં તે આપણે વેન સો હાથ દડ પેલું આપણે પાણી પાઈ દેવું હે તો વણાખતે આપણે દેખો કે જગા હુકાઈ જાયગા ને આપણે જે ફસલ હે વણી જડે બી મજબૂત થઈ જાયગા તે વણાખતે આપણે ફસલ હે વે પડેગા નહીં
0: હવે મનીષાબુન આપે સહી કીધું આપણે દેખો હા કે આ જે તેજ કોરોન સાલે ઈ કેવલ મોસમી ઘટના નથી બલકે આપણે કિસાનોની મહેનતની પરીક્ષા ભી હે સહી વખત ખેતમે ફસલ ઉભી રહે હે તો આપણે કિસાનોનું હપનું ઉમેદ ને પરિવારને ભવિષ્ય તકી આ જરૂરત પૂરી થાય એટલે આની સુરક્ષા કરવું આપણે કિસાન ભાઈ બહેનો પલ્લે ઘણું જરૂરી હે આ જરૂરત કેવલ ખેતી કરવાની નથી બલ્કિ હમસદારી તકી ખેતી કરવાની હે મોસમને બદલાવને હમસવું હોગા ને ખેતીમાં આપણે જે તરીકા હે પરંપરાગત એને આપણને અપનાવવું હોગા જાગૃત કિસાન જે હે ઈ મજબૂત તૈયારી કરેગા સહી જાણકારી લેગા તો નુકસાન એને કમ થાગા કેમકે ફસલની સુરક્ષા કેવલ ખેતીને બચાવવાનો પ્રયાસ નથી બલ્કિ આવાવારી પેઢીને બદલે ભોજન ગામની અર્થવ્યવસ્થા ને દેશને ભવિષ્યની સુરક્ષાની ભી જિમ્મેદારી હે
1: હવે અંજલી બોન આપે સહી કીધું તે જેમ કે આપણે કાર્યક્રમને માધ્યમ કે આપણે કિસાન ભાઈ બહેનો કે આના વિશે માટે ઘણા અક્કાની વાતે થઈ ગઈ હવે ટાઈમ બી થઈ જોઈએ કાર્યક્રમ કરતી સૂટ પડવાનો સૂટ તે આપણે પડ પણ જાતક હતી પેલે એક બીજું ગીત સાંભળાવી દે આપણે ભાઈ બોનો ને
0: હવે તો ભાઈ બોનો હમરા ગીત મોરે પડો સૂટ

0: ભાઈ બહેનો ગીત આવીશું પૂરું અણસ ગીત હાથે સૂટો પડ આપે અમારું આજનો કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામે આપ અપડા રહીશું જાવ અમને આલી શકો અમારે આણા પતા માતે
1: હવે ભાઈ બહેનો લખી લો અમારું પતું હે કાર્યક્રમ ખેતી વાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 32001 હજી વધારે જાણકારી બદલે આપો મને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે અમારું ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બહેનો ફેરે મલંગા આણસ કાર્યક્રમ મેં આણસ ટેમ માટે

0: कार्यक्रम घूमर हमर वावारी अमर हित बोने ने आपनी बोन मनीषा
1: ने आपनी बोन अंजलि नु
0: राम राम होवे बोनो आप सब हमले रिया हो आपड़ो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत करे हो अमारे आज ने कार्यक्रम घूमर में
1: હવે બોને લઈને હાજર થઈ ગયો હા કાર્યક્રમ ઘુમણને લઈને એના વિશેને હાથે મનીષા બોન આસા કાર્યક્રમમાં આપણે બોને થકી વાતચીતનો વિષય હૈ કે આપણી જે બોને હૈ એ ખુદને ઘણી વખત કમ હમસી લે હૈ કે મો આ નથી કરી શકતી મો પેલું નથી કરી શકતી તાસા કાર્યક્રમમાં આપણી બોનને આપણે ઈસ કહેવા કે આપણને ખુદને કમ નથી હમસવું આપણે ભી ઘણા આકારની ચીજે કરી શક તો વાતે આના વિષયમાં તો ઘણા આકારની થાયગા કે આપણી બોને જે હૈ એ ખુદને કમ ને આકી ને હરતે આપણા જીવનમાં આગળ વધી શકે એના બારામે તો વાતે તો ઘણા કની થાયગા પણ કાર્યક્રમની શરૂઆતમાં આપણા ભાઈ બહેનોને હમરા વિદા ગીત ને મોરે કર આપડી વાતે
0: હવે અંજલિ બોન તો ભાઈ બહેનો હમર તરેજો આપણો રેડિયો આપડી વાતે વાગડ રેડિયો 90.8 FM માંથી

0: મોને ગીતતો આઈશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી પાછો ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ગીતતે કે પહેલે આપણે જાણ્યું કે આપણે બીજે થકી ખુદને કમ હરતે હમઝી રહો ને આના હું હું કારણ થઈ શકે. આયસ વાત કરો કે અગર આપણે બીજે થકી ખુદને કમ હમઝો તો આનો હું પ્રભાવ પડે હે. આપણે દે કહો બોનો કે આપણો આત્મવિશ્વાસ કમ થઈ જા, આપણે જે અવસર આપણને મળી રહે હે એનવે ભી આપણને નુકસાન થઈ શકે, માનસિક તણાવ ને ચિંતા વધી શકે ને બીજા માટે આપણી નિર્ભરતા હે એ ભી વધી સા ને આપણું જે જીવન હે આપણે ખુશી તકી ની જીવી શક. તો આ કેવલ એક બોન ને બલ્લસ નથી, એ એને પરિવાર ને સમાજ ને ભી પ્રભાવિત કરી શકે. હવે આયસ વાત કરો કે અણી સમસ્યા તકી આપણે હરતે વચ્ચે તો આપણી બોનો ને જુએ કે એ એને ખુદની પહેચાન બનાવવું હી કે હર બોન મેં કાંઈ ને કાંઈ અસલ વાત રહે હે. કોઈ અચ્છું બોલે હે તો કોઈ અચ્છું લખે હે તો કોઈ અચ્છું નેતૃત્વ કરી શકે. તો આપણી બોનોને આપણી જે ખૂબી હે એને ઓળખવું હોગા ને રોજ એને માટે કાર્ય કરવાની જરૂરત હે. ને જે વખત મનીષા બોન આપણી બોન એની વાતને સમજી જાયગા તો આપણે દેખંગા કે આપણી જે બોને હે ખુદની પહેચાન અલગ તરીકા થકી બનાવી શકેગા. આપે ભી દેખ્યોગા કે ઘણી બોને આપણે એના ટાઈમમાં એવી હે જે મહેંદી અચ્છી બનાવે હે તો બીજી સૂર્ય ને મહેંદી હિકાડી રહી હે, કેનેક ને સિલાઈ અચ્છી આવે તો બીજી બોનને સિલાઈ હિકાડી રહી હે, કેનેક ને પાર્લર નું કામ અચ્છું આવડે તો પાર્લર ભી હિકાડી રહી હે. તો આમ કરીને આપણી જે બોને હે એ અલગ અલગ ક્ષેત્ર મેં આપણી જે પહેચાન હે એ બનાવી રહી હે. ને આજે કાર્યક્રમ મેં આપણે આના વિશે માટે એટલા વાત કર રહો કેમ કે ઘણા કાની એવી ભી બોને હે જે અવડે ભી આપણી જે પ્રતિભા હે આપણી જે ક્ષમતા હે એને ઓળખીને એને માટે કામ નથી કરી રહી. તો એને સમજવું હોગા કે અવડે ભી ટાઈમ હે કે આપણે આપણે જીવનને હરતે બદલી શક, હરતે હધારી શક ને ખુદને પગો માથે ઉભો થઈને આત્મનિર્ભર બની શક.
1: હવે અંજલિ બોન એને સાથે સમાજ ને પરિવાર ની ભી અણામાય ભૂમિકા રહે. પરિવાર ને સમાજ અગર આપણે બોન ને પ્રોત્સાહન કરેગા તે વે આપણે ખુદ ને પ્રયાસો ને સહારણા કરેગા, જણ ખતી વણ ના આત્મવિશ્વાસ બળેગા. એને સાથે આપણે બોન ને શિક્ષા રોજગાર ને નિર્ણય લેવાનો ભી બરાબર અધિકાર મળવો જોઈએ. જયારે વણે અવસર મળેગા તારે સુધી આપણી ક્ષમતાઓને સાબિત કરી શકેગા. અંજલિ બોન આપણે દેખો હ કે જયારે સમાજ મેં સફળ બોન ની કહાની આપણે હામો આવે તે વણાખતી આપણી બીજી બોનેરી વિહોત પ્રેરિત થાય હે, વે આગે બઢવાની કોશિશ કરી હે. વણાખતી વી ભી હોશે કે આ બાકી બોને વીતી આ સબ કરી શકે તો અમે કેમ નથી કરી શકતી, એમ કરીને બી વી આગે બઢવાની કોશિશ કરે. તે એક બોને કાંઈ ભી આવે તો બીજી ને હિકાડેગા તે વેન દેખીને વે ભી આગે બઢેગા. આપણે બોને આગે બઢેગા તો સમાજ ભી આગે બઢેગા.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, આપણી બોને આપણે એજ કેવું ચંગા કે હર મનક નું જીવન અલગ રહે હે. એટલે આપણને કારે બી આપણી તુલના બીજે તકી નથી કરવી ને બીજે તકી આપણને કમ નથી સમજવું. આપણે બી આપણા જીવનમાં નાના નાના લક્ષ્ય બનાવવા હે ને લક્ષ્ય બનાવીને એના માટે કામ કરવું શરૂ કરવું હે. આપણને આપણી આવાજ બી ઉઠાવી હે, જે વખત જરૂરી હો તો આપણને આપણી વાત રાખવી હોગા, ચાહે પરિવાર હો કાર્યસ્થળ હો યા સમાજ, હર જગ્યા આપણને આપણી રાય મેળવી હોગા. શરૂઆત માં આપણે દેખો કે આપણને ડર લાગે પણ ધીરે ધીરે આ આપણી આદત બની જાય ને આ જ આપણે સફળતાની પહેલી સીડી કહેવાય હે. અને આપણે દેખો કે અસફળતાનો કોઈ અંત નથી, બલકી હર મોકા થકી આપણને કઈ શીખવાની કોશિશ કરવી હોગા. હર ગલતી આપણને વધારે મજબૂત બનાવે હે ને આપણે દેખો કે સફળ જે મનક રહે હે પહેલાના ટાઈમે એ ભી ઘણી વખત અસફળ થઈને સફળ બને હે. એટલે આપણને મહેનત કરવા તકી વાય નથી રહેવું ને આપણને આપણા જીવનમાં ઘણા કાની મહેનત કરીને આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવું હે. ને આપણે હાથે આપણને બીજાને ભી સન્માન આપવું હોગા. આપણે દેખો કે આપણને એવા મનકની સંગતિ બનાવી હે જેને સોચ સકારાત્મક હો. આપણને એને જીવન તકી પ્રેરણા લઈને આપણે જીવનને હધારવું હોગા. બોને આપણે કેવું ચંગા કે આ કેવલ આપણી બોનોની જિમ્મેદારી નથી, બલકે સમાજની ભી જિમ્મેદારી હે કે સૂર્યને બરાબર એનો અવસર આલે, એને શિક્ષા નિર્ણય લેવાનું સન્માન આલે, સકારાત્મક વાતાવરણ બનાવીને રાખે. કેમ કે જઈ વખત સમાજ સહયોગ કરેગા તઈ વખત જ એક બોન વધારે આત્મવિશ્વાસી બની પાગા.
1: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો કે જે શિક્ષા હે એ આપણે બોનને આત્મનિર્ભર બનાવે હે. અગર આપણે બોન શિક્ષિત રહેગા આપણે ખુદના અધિકાર અને ક્ષમતાઓમાં ભી જાગૃત થાયગા. આપણે દેખો કે એક શિક્ષિત બોન રહે એ આપણે નિર્ણય ખુદ લઈ શકે ને આપણે જીવનને બહેતર દિશા લઈ શકે. એની સાથે વે જાગૃત કાર્યક્રમને માધ્યમ કરતી ભી આપણે બીજી બોનને ભી જાગૃત કરી શકીએ. વર્ણન કહી શકીએ કે વે ભી ઘણા ખતી કમ નથી હે. એને સાથે આપણે બોનોને કેવું ચાંગા કે વણને ખુદ ખતી ભી પ્રેમ કરવું હે, ખુદને સન્માન આલવું ભી જરૂરી હે. બોનો જયારે આપણ ખુદને મહત્વ આલંગા તારે બીજો મન કહી વી ભી આપણે હાથે ખડરીંગા ને વણાકો તો આપણે આત્મવિશ્વાસ ભી બઢેગા, આત્મસન્માન ને આત્મશક્તિ આપણે આવેગા, એને સાથે આપણ હર ચુનૌતી નો સામનો ભી આસાની ખતી કરી શકંગા ને અણાખતે આપણે તાકાત ભી મળેગા આગે બઢવાની.
0: મનીષા આપે સહી કીધું, આપણે દેખા હો કે આપણી જે બુને હે એ હર ક્ષેત્ર મે કામ કરી શકે, બસ એણે એણની તાકાત ને ઓળખવાની જરૂરત હે.
1: સે
0: વખત આપણી બુને ખુદ ને કમ આંકવાની જે આદત હે એને બદલી લેંગા, તઈ વખત એ ખુદ માતે વિશ્વાસ કરી પાએંગા, તો એ ન કેવલ આપણી જિંદગી બદલેગા બલ્કિ સમાજ ને ભી પ્રેરિત કરી પાએંગા. એટલે હવે ટાઈમ આવી ગયો હે કે આપણી બુન ને આપણે મયની આવાજ ને સાંભળવું હે, આપણી ક્ષમતા ને ઓળખવું હે ને આપણે ખુદ માતે વિશ્વાસ કરવો હે. જે વખત આપણે સોચો હો, જે વખત આપણે જેટલું સોચો હો એટલું એટલી વધારે આપણે મય ક્ષમતા આવે હે. જે વખત આપણે ખુદ માતે વિશ્વાસ કરવું શરૂ કરી દઉં તો આપણે દેખો હો કે આપણે ખુદ આપણે જીવન ને બદલી શકો ને દુનિયાને આ સાબિત કરી શકો કે આપણે ભી આપણા જીવન મે કઈ કરી શકો. હા
1: હોવે અંજલિબોન આપે સહી કીધું, તો કાર્યક્રમ ને માધ્યમ કે થી આપણે આપણે બોનો કે થી આના વિશે માતે ઘણા કની વાતે થઈ ગઈ હે. અબર ટેમ ભી થઈ જો આપણે કાર્યક્રમ કે થી સુટો પડવાનો,
0: હવે
1: સુટતે પડ પણ જાતક હતી પહેલ એક બીજું ગીત સાંભળી લો.
0: હવે તો બોને હમરા આ ગીત

0: બોને ગીતતા આઈશો પૂરું નણ ગીત હાથે સમે કાર્યક્રમ ઘુમર તકી પડ સૂટ આપને મારો આસનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારા મેં આપ અમને રાય સુઝાવ આલી શકો અમારે અણપતા માટે. હવે ભાઈઓ બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બલદે આપ અમને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234.
1: તો ભાઈ બનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવી શને હાથે તારું દી.
0: રામ રામ રામ રામ.